0: Thursday. Join the excitement now. Youth Connect, a new youth club provision at Diverse FM 78A Castle Street, Luton. Every Tuesday and Thursday between 4 p.m. and 8 p.m. and every Saturday 12 noon till 4 p.m. Youth Connect, a trailblazing youth music project where your musical journey begins. Diverse FM offering free access to recording studios with sound engineers, workshops, training and indoor sports and recreational facilities for young people. Youth Connect, a safe space for young people with wheelchair access. For more info, contact 01582 725 500 or visit diversefm.com. Follow us on social media for updates and more. Supported by Youth Music, thanks to the National Lottery via Arts Council England.
1: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર, આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे हैं जो गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे आपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे रातना 8 થી 10 કલાકે 102.8 एफएम पर। लूटन डस्टबल ऑफटन रेज इज लाइट एंड बजर डेल्स पर मिल्टन किंग्स हॉलिडेव मिल्टन किंग्स से न्यूपोर्ट वेग्नल ने नॉर्थम्पटन ना टोचमा ने आ बाजू फरी पाचा डाबो जमणो करीने આવી જાય તો સીધા બેડફોર્ડ બાજુ બેડફોર્ડ થી સ્ટીવનેજ બેલિંગટન સિટી હેટફિલ્ડ નેબોર્થ અને અનેક આજુબાજુના વિસ્તારોમાં યા તો પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં સાંભળતા હોય કોઈ પણ માધ્યમ દ્વારા પણ સાંભળતા હોય ઇન્ટરનેટ દ્વારા સાંભળતા હોય કે અલેક્સા ઉપર સાંભળતા હોય કે રેડિયો પ્લેયર દ્વારા સાંભળતા હોય કે કોઈ પણ બીજા માધ્યમ દ્વારા સાંભળતા હોય આપનું સ્વાગત છે. આપના મોબાઈલથી લેપટોપથી કે પછી કામ કરતા કરતા એમ પણ લાગીને જરાક આમ નશો ચડે હે ને ગીતો સાંભળવાનો ને એમ કેમ છો ને. સ્ટુડિયોનો વોટ્સઅપ નંબર છે 0756868686863. તમે સાંભળો ને બીજાને સંભળાવો. ઘણાય કારણો હોઈ શકે અને જય જગન્નાથ. અને આજે આજે રથયાત્રાનો પણ કાર્યક્રમ હતો એટલે મને એમ લાગ્યું કે એક બીજું એક જગન્નાથજીનું પણ આપણે સૌથી પહેલાં પણ સાંભળી લઈએ. આપ સૌ એમ કેમ છો? હા, અટપટો ખાણાનો જવાબ આવા આપવાના છો ને આજે. અચ્છા, ઘણાય આ અટપટો ખાણા છે, કહેવું પડે પણ તમારે આમ બરાબરનું આમ મગજ દોડાવો છો હે ને કે અટપટો ખાણું શું હશે, કેવી રીતે હશે અને ખાસ કરીને એનો જવાબ શું હશે. પ્રશ્ન પણ ઘણાય હોય છે કે ઘરમાં રહે છે પણ ઘર નથી, ઘરમાં રહે છે પણ ઘર નથી. આ છે આજનું બીજા અઠવાડિયાનું કે ત્રીજા અઠવાડિયાનું અટપટું ઓખાણું. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીતમાળા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8-10 કલાકે. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756686863. ઘણા કારણો હોઈ શકે, અંગત વાત કરવી હોય કે ચટપટી વાત કરવી હોય કે અટપટો ઓખાણાનો જવાબ દેવો હોય, એમાંય અટપટો ઓખાણું આ પ્રમાણે છે. ઘરમાં રહે છે પણ ઘર નથી, ઘરમાં રહે છે પણ ઘર નથી. અનેક જાત જાતના અને ભાત ભાતના બધા જવાબ આવી ગયા છે, પણ ચિંતા નહીં કરતા, બધા ખોટા હતા અને હજી એ ખોટા જ છે. વસ્તુ એવી છે ને, એમ કહેવાય ને કે એના વગર ચાલે નહીં. બધા વાત વાતમાં અને એમ કરતા કરતા આપણે ચર્ચા વિચારણા કરતા કરતા અને આપને ગીતો બધા નવા નવા પણ લઈ આવ્યો છો, અને ખાસ કરીને એક એવા 3-4 ગીતો નવા આવ્યા છે આપને, અને કલાકારો તમે જુઓ જે રીતે લખેલું હોય અને શું આમ એમ લાગે આપણને, આમ મન ઉચ્ચિત થઈ જાય. હે તો સાંભળીએ એક બીજું જગન્નાથજીનું, અરજીત સિંહનું.

0: श्रोता मित्रों आप सुन रहे हैं चौगुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर वारु वारे लीधो यानी के जमी लीधो के मने आशा छे के आप सब बधाई ने जुदू जुदू खावा हो तीखू मोरू अने चटपटू के चटपटू ना खाव पड़े कोई वक्त पर चले बधु तो चालतु हो कोई वक्त जरा काम एम के व्रत लीधु एवं लगे એમ કે ને મોરાકાત લીધું છે મોરાકાત મોરા વરત હું નથી કરતો એટલે ક્ષમા કરજો આપ સાંભળી આજો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર અટપટ ઓખાણું આ પ્રમાણે છે ઘરમાં રહે છે પણ ઘર નથી ઘરમાં રહે છે પણ ઘર નથી અને બીજા બે નવા જવાબ આવી ગયા છે એક છે બાઇસિકલ અરે ના સાહેબ બાઇસિકલ ક્યાંથી હોય ઘરમાં રહે છે પણ ઘર નથી બાઇસિકલ ના ના ના એ ઘરને જ લાગતી વસ્તુ છે અચ્છા અને બીજું આવ્યું છે સરસ મજાનો જવાબ આવ્યો છે લિઝબન પોર્ટુગલથી તંબુ ટેન્ટ ના એ ખોટો છે સાહેબ ફરી પાછો જરાક વિચાર કરી જોજો અને તમે આમ શાંતિથી સાંભળશો કે ઘરમાં રહે છે પણ ઘર નથી હમ સાચે ને હકીકતમાં એમ લાગે કે આ ખરેખર સાવ આમ તમે જ્યારે જવાબ સાંભળશો ને સાવ સહેલો છે ચિંતા નહીં કરવા નહીં કરતા આમ સાંભળ્યા છો ગીતમાળા વોટ્સએપ નંબર છે 0756868686863 તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર એ જાય ડુંગર આગળ અને ત્યાં વાત આવે છે ચામુંડાબાનો ગરબાની
1: ચામુંડ ચામુંડ હું ભજું રાખું દ્રઢ વિશ્વાસ અવસર ઉકેલવા આવતી માં રાખતી ભક્તોની

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे आपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे रात ना 8-10 कलाके। बीजो एक जवाब आयो छे गोकर गाय ना, ये खोटो छे साहेब। ગોકળ ગાય આમ, હા જો અટપટ ઓખાણું આ પ્રમાણે છે, જરાક આમ શાંતિથી સાંભળો મારા ભાઈઓ બહેનો। જો ઘરમાં રહે છે પણ ઘર નથી, ઘરમાં રહે છે પણ ઘર નથી, ગોકળ ગાય પણ નથી અને કૂતરું પણ નથી। હા, એ પણ એક બીજો એક જવાબ આવ્યો હતો, એ પણ ખોટો જવાબ છે। આપ સાંભળ્યા છો ગીત માળા, ફરી પાછા કોશિશ કરજો 0756686863। પરેશભાઈ, મને આશા છે કે આપને ચમદમાના ગરબો જે તમે રિક્વેસ્ટ કરેલી તે આવી ગઈ, અને હવે રામનદેવ પીરનો અને સાંભળીએ હેમંત ચૌહાણના સ્વરમાં।

0: Number one for dance and R&B. Diverse FM. Are you aged 16 and over and living in Dallow or South Ward in Luton? Join our Employment and Economic Inclusion Project totally free. Get expert advice, training and one-on-one support to help you move closer or into paid employment. To register or for more info, please contact 01582 725 500, email admin@diversefm.com or visit us at diversefm.com and take that first step today. Brighter Future Project, supported by Healthier, Wealthier and Happier Communities Fund, funded by Peabody, managed by the Bedfordshire and Luton Community Foundation.
1: Is your business getting noticed online? Are you reaching the customers you want and need? At Silvertoad, we can make that happen. Do you need a new website? Or perhaps your current one needs some TLC? At Silvertoad, we can make that happen too. We'll boost your online presence and get you noticed. Our specialist team are ready and waiting. Get in touch to claim your free website audit and report. Pop in and see us at the Silvertoad Studios in Luton. Find us online at silvertoad.co.uk or call 0800 756 6800. Silvertoad, your best friend for design, print and web.
2: Hands up in the air, put your hands up. Air.
0: Diverse.
3: ગુજરાતી રેડિયો સાંભળો ડાયવર્સ એફએમ પર અને લાભ લો ગુજરાતી ગીતો, ગઝલો, સંસ્થા સમાચાર અને ચટપટી વાતો જે સાંભળીને તમને આનંદ આવે. આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ એફએમ.
4: શ્રોતા મિત્રો, આપને જણાવી દો કે મિલ્ટન કિંગ્સ હિન્દુ એસોસિએશન એમકેએ છે, તેઓ જણાવે છે કે સમૂહ શિવકથાનો કાર્યક્રમ છે તારીખ 20મી જુલાઈથી 26મી જુલાઈ સુધી, અને સ્થળ છે સિલ્વર લોટસ, અને એ ખરેખર આમ જંકશન 14થી સાવ નજીક છે, 5 મિનિટનો એ રસ્તો નહીં હોય. સિલ્વર લોટસ બપોરના 3થી સાંજના 6 વાગ્યા સુધી, ત્યારબાદ પ્રસાદ. અને વધુ વિગતમાં જો 7 દિવસના પણ યજમાન થઈ શકો છો, અને ભોજન સ્પોન્સર પણ થઈ જાય, દિલ્હી આરતીના એપ અને કોઈ પણ ડોનેશન પણ મોકલી શકો છો. એમ કે મિલ્ટન કિંગ્સ www.mkha.org. વધુ વિગત માટે આપ મંજુબેન કોરિયા તેમનો સંપર્ક કરી શકો છો 0785056135, યા શીલા સાવદાસ 0749885946, યા વિનોદભાઈ પંખાનિયા 07808296452. યા તો ઈમેલ કરવો હોય તો info@mkha.org. આ છે સંસ્થા સમાચાર. ઘણી વખત બધે માનવ ને માણસ કેવી રીતે નડતો હોય છે તેની પણ વાત સાંભળીએ, પણ સાંભળીએ કોના મુખથી અને કેવી રીતે જે રીતે શબ્દો લખાયેલા છે તે પણ સાંભળીએ. આ છે નારાયણ સ્વામી.

श्रोता मित्रों, आप सुन रहे हैं चौगुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। अति सुंदर एक कोई मुकलू छे, धन्यवाद धन्यवाद। अरे वाह, शू केवू मारे, अपन वांचिस खरा, चाल हेत करी लईए। अरे वाह, अति सुंदर, आमे एनो एम टाइटल जेवू छे, चाल हेत करी लईए। आम क्या सुधी જીરવું ચાલ હેત કરી લઈએ, મનના સુકા ખેતરમાં થોડું મેઘ ભરી લઈએ, રોજના આ રિસામણા ને ક્યાં સુધી વેઠામણા, ચાલ આંખની ભાષામાં વાતો ફરી કરી લઈએ, સમય તો રીતે જ જેવો હાથમાંથી સરી જશે, આવ પડને પાળવીને જિંદગી તરી લઈએ, કોણ પહેલા બોલશે એ હઠ છોડી દે ને, એકબીજાના દુઃખને થોડું વેરી લઈએ, શ્વાસનો શું ભરોસો કાલ કોણે સાંભળે, આજ દિલના દ્વાર ખોલી પ્રેમ જરી લઈએ, જીવતરનો મેળો આખર ખાલી હાથ જ થશે, ચાલ હૈયાની હાટમાં લાગણી કરી લઈએ। અરે વાહ, ધન્યવાદ। આપ સાંભળ્યા છો ગીતમાળા, આ સૌ શ્રોતા મિત્રો આપ બધા માટે છે, ઓકે, ચિંતા ના કરતા। આપ સાંભળ્યા છો ગીતમાળા, જેને પણ અરે નામ બોલવાનું ના પડ્યું છે, કોઈ ચિંતા નહીં કરતા, કોઈ કાંઈ વાંધો નહીં, ધન્યવાદ। તમે આપણે આ એ બધાને સાંભળીને ખૂબ જ આનંદ આવે તે એ રીતે આપણે કાર્યક્રમ પણ કરવાનો છે, બરાબર। ફરમાઈશો પણ આવતી રહી છે, પણ શ્રોતા મિત્રો હું તમને એક નવું ગીત સંભળાવું। આ ફૂલ ખીલ્યા છે ચહેરા, આ ફૂલો ખીલ્યા છે ચહેરા, કવિ છે ભાસ્કર ભટ્ટ અને સરકાર નૈનેશ જાની। આ મારો સંપર્ક જે થયેલો છે એ નિગમભાઈ ઉપાધ્યા, જેઓ હાલમાં ઇન્ડિયામાં છે। નિગમભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ, આવી જ રીતે અમને આ નવા ગીતો અને સંગીતો મોકલજો, એટલે શ્રોતા મિત્રો પણ સાંભળી શકે અને ખૂબ જ આનંદ માણી શકે। તો આ સાંભળીએ સૌથી પહેલું એક ગીત, આ ફૂલો ખીલ્યા, એના શબ્દ સાંભળજો અને સ્વર પણ સાંભળજો અને જે રીતે પ્રસ્તુત કરેલું છે।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માળા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. કોમેન્ટ કરતા રહેજો કે આ ગીત કેવું લાગ્યું. અને આવી જ રીતે ડબમાં બધા નવા નવા જે કલાકારો પણ આવતા હોય છે, અને જૂના પણ કલાકારો છે, પણ તેમને જે જેને લખ્યું છે, જે એમ કહીએ ને કે લિરિક્સ લખ્યા હોય કોઈને, કે કવિ કોણ છે અને સરકાર કોણ છે, આ બધું જાણવું ખૂબ જરૂરી છે. અને ધીરે ધીરે આપણે તેનું પણ નવા ગીતો પણ પ્રસ્તુત કરવાની પૂરી કોશિશ કરશું. આપ સાંભળી આ છો ગીતમાળા. અને હવે ગુલાબની વાત આવે તો જરાક રાજસ્થાનીની પણ ગુલાબ કી કલિયાની સાંભળવું તો પડશે જ ને.

અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર, આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

0: श्रोता मित्रों, आप सुन रहे हो गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.divasfm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे आपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे। रातना 8:10 कलाके 102.8 एफएम पर लूटन डंसबल आउटन रिजिटलेट बजर डेल्स बरी मिल्टन किंग्स। હલો ડેવ એન્ડ મિલ્ટન કિંગ્સ ધી ન્યુપોર્ટ પેગ્નલ અને નોર્થમ્પ્ટનના ટોચમાં અને આ બાજુ બેડફોર્ડશાયરમાં હાર્ટફોર્ડશાયરમાં કે બકિંગહામશાયરમાં પણ સાંભળાય અને હા ઘણી વખત તો અને સેન્ડી બાજુ ને કેમ્બ્રિજ બાજુ પણ સાંભળાતું હોય છે અને ભૂલતા નહીં ખાસ કરીને ડેબ રેડિયો પર પણ સાંભળી શકો છો લુટન અને આજુબાજુના વિસ્તારમાં આપ સાંભળ્યા છો ગીતમાળા। શ્રોતા મિત્રો, તમે કેટલી વખત મને એમ એક હું તમને કહું એક આમંત્રણ આવેલું છે અને ઓહો હું વાત જોઉં છું આમ કેવી રીતે 100 બર્થડે 100 વર્ષના એક ભાઈ 100 વર્ષના થવાના છે। અરે ભાઈ કહું, કાકા કહું, બાપા કહું, શું કહું, હા પણ યંગ છે એકદમ, હે લાગે નહીં એમ કહેવાય 100 બર્થડે છે એમનો 100 બર્થડે। અને હા, અને આપણે એમ કહીને રાજા સાહેબથી અને રાજા ને રાણી બે એમ તેમને પત્ર પણ લખેલો છે, અતિ સુંદર મને મોકલાવેલો છે। અરે વાહ, કેવું પડે, કોંગ્રેચ્યુલેશન્સ। અચ્છા, પણ હા તમે કેટલી બર્થડે પાર્ટીમાં ગયા છો જ્યાં 100 વર્ષ ઉજવતા હોય, હે? અચ્છા, જણાવજો, વોટ્સએપ કરો 07568686863। પણ બીજી રીતે પણ વોટ્સએપ કરી શકો છો અટપટા ઓખાણા માટે। ઘરમાં રહે છે પણ ઘર નથી, ઘરમાં રહે છે પણ ઘર નથી, કેટલાય કેટલાય જવાબ આવી ગયા। અરે મારા ભાઈઓ બહેનો, શ્રોતા મિત્રો, તમે સાંભળો તો ખરા, ઘરમાં રહે છે પણ ઘર નથી, અને આવજા ત્યાંથી થતી હોય ઘણી વખત આપણને ખબર ના પડે એ વાત છે। આ છે ગીતમાળા, ગરબાનું સાંભળ્યું ઉમેશ બારોટનું, અને હા ફરમાઈશ આવેલી છે છેક પોર્ટુગલથી। અરે અનિલભાઈ નમસ્કાર, હેમ કેમ છો ને? અચ્છા, ઓબ્રિગાડો, તમારા બધા આવી ફરમાઈશો આવતા છે, ખૂબ જ આનંદમાં આવે છે। અને આ ખાસ ફરમાઈશ આપના માટે।
1: બોલિવૂડ ક્લાસિક સે જુડે રહેને કે લિયે સબસ્ક્રાઇબ કીજીએ ઓર

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. જો વાત વાતમાં મેં તમને બે ત્રણ ક્લુ આપી દીધા હતા, તમને જો ખ્યાલમાં હોય તો જવાબ પણ આપી શકો છો. ઘરમાં રહે છે પણ ઘર નથી, ઘરમાં રહે છે પણ ઘર નથી. હા, બીજો સંદેશો પણ આવ્યો છે, અતિ સુંદર. હવે આ બધા આમ કેવું પડે, બધું આમ કલાકાર છો બધા. અચ્છા અચ્છા, હા શું કે છે શ્રોતા મિત્રોને, કે દિલના એક ખૂણાની જગ્યા છો છે તું, દિલના એક ખૂણાની જગ્યા છે તું. અરે વાહ, મારા ચહેરા પર ઘણા સ્મિતનું કારણ છે તું, મારા ચહેરા પરના ઘણા સ્મિતનું કારણ છે તું. સંબંધોના આ આખા અવકાશમાં, સંબંધોના આ આખા અવકાશમાં સૌથી વહાલો અને ખાસ સિતારો છે તું. અરે વાહ, ધન્યવાદ. કેવું પડે, બહુ સરસ છે. આપ સાંભળ્યા છો ગીતમાલા, સાંભળીએ આભ પૂનમના. અને આ છે સિંગર છે અમી કતીચા. અને ખાસ કરીને એ પણ હું તમને જણાવી દઉં કે તેમના કવિ છે, કવિશ્રી છે મહેશ સોલંકી અને સરકાર નૈનેશ જાની. આપ સાંભળ્યા છો ગીતમાળા.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માળા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીત માળા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8-10 કલાકે. સ્ટુડિયોનો વોટ્સઅપ નંબર છે 0756868686863. તમે સાંભળો અને બીજાને સંભળાવો, યા તો પછી www.mixcloud.com/diverse102.8 FM ઉપર પણ સાંભળી શકો છો, યા તો કોઈ પણ માધ્યમ દ્વારા આપ સાંભળી શકો છો. www.diversefm.com ઉપર આપના મોબાઈલ ઉપર કરો, લેપટોપ ઉપર કરો, કે રેડિયો પ્લેયર ઉપર, કે અલેક્સાને કહો અને પ્લે ડાયવર્સ FM, એટલે ચાલુ થઈ જશે. અને ઘણી વખત આપણે વર્ષોથી સંગ્રહેલી વાતો કેવી રીતે રાખી મૂકીએ છીએ.

0: श्रोता मित्रों, आप सम रिया चौगुजाती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.divasfm.com पर घर छे पण घर अटपटो ओखाणा एनी वात करू छूं। ઘરમાં રહે છે પણ ઘર નથી, ઘરમાં રહે છે પણ ઘર નથી, અરે આવતા જાવતા કંઈક કામ આવતું હોય છે। આપ સાંભળ્યા છો ગીતમાળા, સ્ટુડિયોનો નંબર છે 07568686863। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા।
1: ગરબાનો આજનો પ્રથમ

ખૂબ ખૂબ આભાર. આપણા ગુજરાતમાં હાલોલ અને એની આગળ નામનું ગામ છે, ત્યાં મજૂર વર્ગ બહુ છે, તો મને એક ગીતની ફરમાઈશ કરી હતી અને ત્યાં કઈ થાકીને લોકો સાંજે મોજું કરતા હોય.

0: community, by the community. This is Diverse.
1: श्रोता मित्रों, आज हम रिया चौगुजार से कार्यक्रम गीतमाला 102.8 FM उपर या तो www.diversefm.com उपर गीतमाला कार्यक्रम दर गुरुवारे आपनी समझ रजूआत करवानी पूरी कोशिश करे छे रातना 8-10 कलाके 102.8 FM उपर या तो www.diversefm.com उपर तमे सांभळो अने बीजाने संभळावो. स्टूडियो नो व्हाट्सएप नंबर छे 0756868663. અટપટાઓ ખાણાનો જવાબ લગભગ આવી ગયો છે, પણ સાચા નથી, સાચા નથી ત્યાં. જરાક વિચારી જુઓ છો તો મિત્રો, સાવ સહેલું છે, સાવ સહેલું છે, એના વગર તો ચાલતું જ નથી. અને ઘણા બધા સવાલો પૂછે, કર્યું શું? ઘરમાં છે પણ ઘર નથી, ઘરમાં છે પણ ઘર નથી. આપ સાંભળ્યા છો ગીતમાળા. ઘણી વખત દોસ્તો પણ એવા હોય છે ને,

श्रोता मित्रों, आप सामने आ गुजराती कार्यक्रम गीत माला 102.8 FM ऊपर या तो www.diversefm.com ऊपर। बीजो एक अटपटो खाना नो जवाब आए वो छे चावी। अरे ताड़ू बोला पची चावी ये खोटो छे। अच्छा अच्छा साव सेलो छे काई नहीं। શ્રોતા મિત્રો, સમય પણ ઓછો થતો જાય છે, હવે બે ગીત બાકી છે લગભગ, અને જો વોટ્સએપમાં જવાબ કરવો હોય તો 5 મિનિટમાં કરજો 0756868683। ઘરમાં રહે છે પણ ઘર નથી। શ્રોતા મિત્રો, એ પણ જણાવી દઉં કે સમર સ્કૂલ પ્રોજેક્ટ 2026 ચાલુ થઈ ગયું છે। તારીખ 20 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી 11:15 થી 4 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે, અને સ્થળ છે ડેનબી હાઈસ્કૂલ, એલેક્ઝાન્ડર એવન્યુ, LU3 1AG, અને એજ રેન્જ છે 8 થી 19 વર્ષ સુધી। પણ બધાએ આઈડી લઈ આવવાનું છે, પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, અને પેરેન્ટ્સ અને કે ગાર્ડિયનની પરમિશન। પ્લીઝ પ્રોવાઈડ યોર ચાઇલ્ડ વિથ અ પેક લંચ, સ્કીમ ઓનલી ઓપન ફોર ધીસ એજ, એની વન આઉટ ઓફ ધીસ રેન્જ વિલ આસ ટુ લીવ। વધુ ફોર મોર ઇન્ફોર્મેશન કોન્ટેક્ટ મુસ્તફા હુસેન ઓન www.jmtcommunity.com, મુસ્તફા હુસેન 07429